0: ખેલખત વગર ખાતર પકડતેલા હમણે ખાતર થી પકડી રહ્યા
1: હે.
2: આપણો રેડિયો આપણી વાતે.

0: ફેરકત વગર ખાતર પકડતેલા હમણે ખાતર થી પકડી રહ્યા જગમાં ફાયદો હું ગોબરી ખાતર ગાડી હતું તો બરોબર ફાયદો હતો અમને લાભ નહીં મળી રહ્યો વધારે
1: બિલકુલ
0: જડી રહ્યા આપું ડીઆપી યુરિયા યુ નાખી કરી રહ્યા ફસલ લી રહ્યા
2: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांडिया भील 90.8 FM आपड़ो रेडियो आपड़ी बातें।